ચોપાલ કાર્યક્રમે ગામના સોરામાંથી આવેલા સબ કિશનભાઈ અને બોનાની શંકરભાઈનું રામ રામ. કિશનભાઈ, ખેતી બડી સહેલી થઈ હૈ, ખેતીના કામ થઈ રહે કહે ને, કિશનભાઈ ફસલ જે હૈ બુઆઈ ભી થઈ ગઈ હૈ ને, હવે એનું ખરપતવાર નિયંત્રણ, નિરાઈ ગુડાઈ સબ ભી એને થોડું થોડું સારું થઈ ગયું, ખાદ ડાલવાનું કામ ભી સારું થઈ ગયું. કિશનભાઈને જેવડા ખાલી ટાઈમ રહે થઈ ગયા, કિશનભાઈ ખેતીવાડી થી જુદી ચોક્કસ પશુપાલન કરી શકે, જેમને કિશનભાઈ બકરી પાલન કરી શકે. બકરી પાલન જે હૈ એની થોડી સી લાગત લાગે ને અચ્છી જાણકારી લઈ ને કિશનભાઈ આ વ્યવસાય શરૂ કરી શકે. બકરી પાલન ને જોખમ બીજા વ્યવસાયની તુલનામાં કાફી કમ હૈ. અગર આપણે બકરી પાલનની તુલના અન્ય જે પશુપાલન હૈ, જેમ કે ગાય પાલન હૈ, ભેંસ પાલન હૈ, એમનેથી કરો તો આપણને પહેલો લાભ તો એ મળેગા કે એમને વાસ્તે ગાય ને ભે પાલન ના મુકાબલા મેં કાફી કમ જગા જુએ. બીજો લાભ, જેટલી જગા ને મેં આપણે એક ભાઈ ભે યા ગાય પાલી શકા, એટલી જગા ને મેં કિશનભાઈ પાંચ થી હાથ બકરી આરામથી પાલી શકે. અધિકતર નસલની જે બકરી રહી એમને ગરમી હો યા ઠંડ હો યા બારિશ, કેવા ભી વાતાવરણ મેં ઢલવાની અદભુત ક્ષમતા રહે. બકરી જે અન્ય મોટા પશુઓના મુકાબલા મેં છોટી રહી પણ આ પરિપક્વ ખૂબ જલ્દી થઈ, એટલે બકરી જે હૈ એ ઘણી ઉપયોગી હૈ ને એનો દૂધ પીવામાં કામ આવે ને કઈ પ્રકારની બીમારીઓને દૂર કરવામાં ભી એનો ઉપયોગ થાય. એ મહાવરામાં ભી આવે કે ડેન્ગ્યુ બીમારીમાં ભી બકરીનું દૂધ ખૂબ ફાયદેમંદ રહે. બકરીના જે બાલ હૈ એનો ઉપયોગ ફાઈબર બનાવવાનું, જે ખાલ હૈ એનો ઉપયોગ વિભિન્ન પ્રકારના વાદ્યયંત્ર બનાવવાનું થાય. બકરી પાલન જે હૈ કમ પૂંજીને મેં શરૂ કરી શકે. બકરીની અનેક નસલે એવી ભી રહી જે સાલમાં બે વરા બચ્ચા આલે, ને હર વખત બે થી તીન બચ્ચા આલે, એટલે આના વેપારને જલ્દી થી જલ્દી બળવાની અધિક સંભાવના રહે. બકરી પાલન અગર વ્યવસ્થિત ઢંગથી સલાબું હૈ તો અન્ય ફાર્મની તુલનામાં આ અધિક સરળ હૈ. આપણને એવી જમીન તલાશ કરવી જોઈએ.

0: शुद्ध पानी और हवा नी जो ई भी प्रचुरता हो ने अपने में ध्यान रखो पड़ेगा विशेष करीने कि बकरियों ने जो शेड है ई एवा तरीका थी कि बनाबो है कि उन्हें शुद्ध हवा मिल सके शेड बनावता टाइम बकरियों ने वास्ते साफ पानी की व्यवस्था हो रोज बाल ने साफ सफाई करो ताकि बकरियों में बीमारी नहीं थे बाड़ा जो है इन्हें हमेशा ऊंचा स्थान में बनवा लो ताकि बारिश में पानी मही नहीं जाए पानी निकलवाने उचित व्यवस्था भी रखनी पड़ेगा ताकि बकरी जो है इन्हें शेड की सफाई कर सको बकरियों मलमूत्र ने पानी जो है ये आराम देगी शेड से बाहर निकली जाए बकरी पालन ने प्रयोग में लाभ वाला जो उपकरण है जो अपने बकरियों को काम मिले गए इन्हें कीटाणुनाशक दवा उपयोग कर सफाई करनी जुए कीटाणुनाशक दवा की सलाह पशु चिकित्सक थी अपने जरूर लेवी जुए बकरी ने उम्र हिसाब थी अपने इनने अलग कर देव तो आई रीते किसान भाई बकरी पालन कर एक अतिरिक्त आय जो है ये किसान भाई कर सके किसान भाई पासो दाड़े मेरी बात थी थी एक बैंक ना भाई है प्रतीक जी जोशी એમને થઈ કે કેસીસી બારામાં વાતચીત થઈ હતી એમને જે જાણકારી આલી એને ઈ આપણે હામર ને પછી આપણે આગળ વાત કરા
1: પ્રતીકજી રામ રામ
2: રામ રામ નીતેશભાઈ રામ રામ
1: પ્રતીકભાઈ છે કિરણભાઈઓ ને પ્રતીકભાઈ બેંક મેં ભી મેનેજર ના પદ માં રહી ચુક્યા હે તો પ્રતીકભાઈ એક વાત બતાડો મને કે આ કિરણભાઈ ને વસ્તુ કોઈ યોજના હે હો આપણે
2: किसान भाइयों वास्ते सबसे मस्त योजना है किसान क्रेडिट कार्ड नाम नो केसीसी लोन मिले बैंक की
1: अच्छा अच्छा तो एना हरु किसान भाइयों ने हो कई हो चीज लेने आप भी पड़ेगा
2: भाई सप्ती की पहले तो इन्होंने जुए के आपड़े एग्रीकल्चर लैंड हो जुए कृषि वाली भूमि हो जुए
1: क्षेत्र
2: इन्होंने नाम नहीं
1: बीजू
2: कम से कम बे एकड़ बे बीघा जगह जुए इन बल्ले
1: अच्छा अच्छा
2: ने सिंचित भूमि जुए
1: અચ્છા ભૂમિ સિંચિત હોવી જોઈએ
2: હા પથરીલી જમીન માટે તો કેસીસી નહીં મળે કેમ કે આ જે લોન રહી ફસલ માટે મળે કે તમે કઈ ફસલ કરી રહ્યો કેટલા વીઘા માટે કરી રહ્યો એના હિસાબ થી એનો લોન મળે
1: તો પછી જમાબંધી બી જોતી હોગા ફસલ ગિરદાવરી બી જોતી હોગા
2: બિલકુલ એને ફસલ માટે એની જમાબંધી બી જોયેગા ગિરદાવરી બી જોયેગા ગિરદાવરી માં એ બી ધ્યાન રાખવું પડે કે જે ફસલ આપણે કરી રહ્યા એ એના મેં લખેલું હોવી જોઈએ
1: અચ્છા અચ્છા
2: કેમકે એનામાં હું ઇન્સ્યોરન્સ નો બેનિફિટ મળે
1: અચ્છા
2: અગર તમારે કઈ ખરાબ ભઈ જાય કુદરતની મારને કારણે કોઈ બી ખરાબ ગયો એને ઇન્સ્યોરન્સ મેનો પૈસો મળે આપણને
1: અચ્છા અચ્છા
2: પણ હવે તમે પેરી રાખ્યા ગૌ ને લગાડ્યા મક્કા તો પટવારી તો પછી લગી મોકલી દે કે મક્કા હતો જ નહીં આપણે ગૌ હતા જ નહીં તો એ ખરાબ મળે જ ને આપણને
1: ખરી વાત ખરી વાત ને હજી આ એક વાત પૂછી હતી કે આને મતલબ કેટલા ટાઈમ નો લોન થાય મતલબ એક વર નો બે વર નો
2: હા એમ કે હર બેંક ટુ બેંક ડિફરન્સ રહે આમ કઈ બેંક એક સાલ નું ભી કરે એના મેં રિન્યુઅલ કરે હર સાલ
1: અચ્છા
2: કે તમારે પલટો કરવો પડે એને કઈક બેંક પાંચ સાલ બદલે ભી કરે પાંચ સાલ મેં એક વખત પલટો કરવો પડે તો એ હર બેંક નો અપનો અપનો રૂલ્સ રહે તો આપણે જે ટકી બી લંબ એ કરી એ પૂછવું જોઈએ આપણે કે પલટો કેટલી વાર માં કરવો
1: અચ્છા તો આ જે લોન હે એ કઈ બેંક થી મળે
2: સબ બેંકો જે કરી ભી બેંક હે सब बैंक के केसीसी लोन करे सरकारी भी करे प्राइवेट भी करे
1: अच्छा तो सरकारी
2: तक ही ले सको
1: ने सरकारी ने प्राइवेट में ब्याज में पैसे अंतर रहता होगा
2: हाँ बे में डिफरेंस रहे तमने बैंक तक ही पूछू पड़े कि तुम्हारा ब्याज कितना है एना में इंटरेस्ट में सब्सिडी कितनी है मतलब गवर्नमेंट अपने छूट भी आले
1: अच्छा
2: टाइम टाइम माते
1: बराबर बराबर तो आपने पतो कर लेव पड़े
2: हाँ ये आपने बैंक में जाइने हमेशा पतो करो पड़े
1: એક વાત હજી ફેર તો એટલે કહેવાનો મતલબ હર બેંક થી મતલબ કિસાન ભાઈ જે ભી ગામ માં રહેતા હોય જે ભી સરકારી બેંક
2: જે નિયરેસ્ટ લોકેશન હો બ્રાન્ચ ની ફટાફટ કરી આલે
1: એ ફટાફટ કરી આલે તો અંત કી કિસાન ભાઈ ને આ કેસીસી થી લાભ હે કઈ
2: બિલકુલ લાભ હે ભાઈ તમને માર્કેટ થી લો તો તમને રૂપિયા બે રૂપિયા પેલે કઈ પૈસા ને મળે આ તમને અઢી હસ્તો પૈસા મળે બેંક થી ને ટાઈમ થી ભરો તો અગાડી તમારે મોટું લોન ભી આલે સરકાર ને બેંક બે વાલી
1: અચ્છા તો અમે બરાબર ભરી રહ્યા, તો પછી બીજું કઈ જેમ કહી રહ્યો છે લાભ, તો બીજા બી કૃષિ થકી જોડ્યા હતા કે બીજા કોઈ લોન?
2: હજી બી લોન આવે, જેના મેં ડેરી લોન આવે, જેના મેં ગાય ભેંસે તમાકા નીકળી, એના હિસાબ થકી બેંક લોન આલે, એના નો રખ રખાવ, એના શેલ્ટર બનાવવા બદલે લોન આલે. તમારે અગર ખેતરની જગ્યા વધારે હે તો એને બદલે જે બાઉન્ડ્રી બનાવવા એને બદલે બી લોન મળે.
1: આપડી વાત કરી જે છબી બનેગા બેંક મેં લોન લેવા થકી, એને માત્ર નિર્ભર કરે
2: અલગ અલગ
1: કે બીજું આપણને લોન મળેગા કે નહીં મળેગા. ચલો પ્રતિકભાઈ, ખુબ અચ્છી જાણકારી આલી, ફિર મળેગા. રામ રામ.
0: કિશનભાઈઓ, કેસીસી ઉપર કેટલી બઢિયા આપણને જાણકારી આલી, ને કિશનભાઈ એનો લાભ જરૂર લેંગા. કિશનભાઈ ચોપાલ કાર્યક્રમ હૈ તો એક બઢિયા સુ ભજન હમરા, ને પછી આપણે આગળ વાત કરા.

કિસાન ભાઈઓ, કેટલું બઢિયા ભજન આપણે સાંભળ્યું. હવે આપણે વાત કરેંગા સોયાબીનની ફસલમાં જે કીટ હૈ એને બારામાં. સોયાબીનની ફસલમાં કઈ પ્રકારના કીટ રહે, કુછ કીટોને બારામાં, જેમ કે સફેદ મક્ખી જે હૈ એનો વયસ્ક ને નિમ્ક, એ સોયાબીનની પત્તી અને નીચલી સતન માટે પાયા જાય. બે વ્યવસ્થાએ જે હૈ એ સોયાબીનની પત્તીઓનો રસ ચૂસીને નુકસાન પહોંચાવે. સફેદ મક્ખી જે હૈ એ પીત શીરા મોજક વિષાણુ નો વાહક ભી હૈ ને આણા કીટને વયસ્ક જે હૈ એ આણા વિષાણુને એક પોદા થકી દૂસરા પોદાને માટે